0: પાસતુનક ધાનલે પકોડે રાવડીવી જુસી રાવડીઉ ઇન્દવાના ના રે કડીવા અવે ન કદલ રાતા ફૂટે રાતા કે ન હો યા મે રુજી રાતા કે ન હોઈ બદબદી ઉ કદલ નાક્ષર મંગ દાકુ હા અવ અક્ષર જમંગ દાખવે ની ની દુચે સજે તલાડી શી કના સો કરતા દે રોટે હુઈ નો યવા દાય ઓર સરે પિંજશ પગ માશુમાની દા ઠુલ બબુજી આ પૂરા તાલિબાન બકીની તો કબ્યા હા ટોલ લગવા ખવર કી નો યર મે મુતે ગવા કમ કે ખવા ખુદા ખુદાય ઝાલેમાન ટોલ તાસ ચિરક કી દી કમ જે દે પેંડે ગવા તાસ કે ખુદા ઓ સૌ કી દી પિંજો વાળો લજેર યો યો પતુન વર કી સર ગપ લગોમાં અસે ના છે ગોસાય રાતા ગાખુને ચી છે આખા દે બાબા શાને વાય શશ વજો માં કે તબર ગઈ ગાખુને રાતે ચી છે બદબદ રાતા ગોરે હમ દા કે કતે હા અક્ષર જમું દા ખવેન દે ચી સજે તે લાડ શી કના તું દા ખબરે રાવડી દારુના બૈગાન વાદલે લાડ શી યા કોઈ જને તે લાડ શી સાલગીરી તે લાડ શી ગમ તે લાડ શી અલ તે રોટે ઉખરી રાશી બેગમા યે સડી રોટે સિંગ ઓવી ખજ વીડે રખેસ્તાવા યે યે ખોરે ડે રખેસ્તાવા યે મોરે ડે રખેસ્તાવા રોટે કતા જનાના લાડી શી યો પંડુ કે કિસી વજન સર રાવડી ન ધામ કે વદે ખુદાય ઝાલિમાનો કતા સુ રોટે લઝાઈ બે દાસ્યો કે ધર રોટે દલતા ઉખરે કેસો બસે મઝાય સડે પે ખનક કારી ઇન્સાન પે દ્રુન નખ કારી તે યોઝે તલાર શી કોરા ગસ વસ કી વી માગ બકી કના મંગા વાય ચરક પકી નો પીરની પકી ન વાદા પકી નો વાગ પકી નો ને યાર દા ખબર ભેગ રે ને મે સોચો કે સૈદ જમા કે સ્ટેમિના વાલો હામીન ભાઈ અલ્લાહ દે હર મુસલમાન દે મુહતાજે જિંદગી ના بچ کی زمل خان تیرا من نا السلام علیکم مامو سنگه خی زما ټول خويندو ته سلام زما د خويندو تبايا ما ته سلام کوي کنا مامو دعا دي کرا واده دے سونگ پلے کي استاد سفر موٹ خلا بلا جاتی گی جوانی میں لاڑا ختمی گیا ایم گلالے آڈیرا من نہ گلالے مایوسی بن کہو نہ کچی وقت چاہتے انتظار نہ کئی وقت پخستہ کہو ماشاء اللہ بھائی جان نن خبر ڈیرے ڈیرے گٹوری دی ذرا تاسو ڈیر خدرا نہ خلق ہے من خو تاسو نزدکو زما خسته مینوالو السلام علیکم مامو تاسو څنګه ایم ګلاله زه خیمه ګلاله السلام علیکم په خیر علی پروگرام خسته دی جی استاد پروگرام ډیر خوان کی زه عارف شای ما ډیر مننه عارف شاه نو یاره مینوالو زو کال طرف ته ګورو څوک ته د کوم ځای نه دی السلام علیکم السلام علیکم
1: السلام علیکم
0: وعلیکم سلام گرانا سو کو دا کم زینا
1: محمد شاہ خبری کم سال جی
0: خیر دی جی محمد شاہ سے پروگرام کر کلے وایو خیر دی شکر دی ستاسو دوا دا محمد شاہ سے تاسو وای سنگا وقت سنگا تیری گی
1: وقت خود دیر مگیدار تیری گی دی اگر سن خود دیر مگیدار موجود دی
0: او کنه بس هم دغه حقیقت ته ما خو خبره تاسو ته وکړه کنه بچپن ځواني بوډاواله او مرګ بیاو انا لله و انا الیه راجعون
1: صحیح خبره دیگی بار لگه کن جسی اتا با جتنی همون جی بار سه بینده ای اگه که می بار سه واقعا ما خو اگه می بار کلیگه
0: جی
1: او بیا ستاس پروگرام بار سه لگه بس بلس بگی را جی بیا رانا ما بار سه لگه نو ستاس پروگرام من دست ستاس خبر سهی دیگی که یو زیتا جزلی جی بار سه لگه نو لگه دست دوست لري دې چې هغه مقدار په هغه ته ځي وګورې چې نږدې دي نو هغه موږ واقعي په لري په خو تلاس په کده دې دات په لري یو بس سلام علیکم السلام علیکم بیا خو هغه مخکنی اصول نه دی
0: نه کنه بیا خو موږ وی ټک سلام علیکم بیا خو موږ له ناستې له ځای جوړ شي بیا خو ورته موږ ناست یو کور خوا کې به وي خو لاړ به شو هغو باندې به غم وي یا به چې دی پله به ټینشن وي موږ به ورته کینو ډېره به ولګو او یار اور میں چې بیا پکې سوک ته خیرات وینا وکي کنه نو بیا موږ د کور څو کسان ځو دا موږ ښه نه کوو کنه دا زموږ ژوند سره تړلې خبرې دي ډېره مننه کوم موږ سره څه شامل یې
1: نو بس تاسو ته خو دا شامل لودي دي چې بس لکه تاسو چې څنګه هم څوک دي په دې باندې عمل کول پکار دي
0: بالکل
1: او خپل ګاونډي او خپل رشتہ دار خپل کم ګاونډو خویندې اتر زامن او پر ویرونه ترونه د ټولو او سره ښه سات تېرول پکار دي په دنیا کې دا خو مختصر زندگی دی
0: بالکل زبر دا خبر ہو کم چمر تر زامن دی ماما زامن دی ترو رائے زامن دی دا ٹول مینا محبت اتفاق او چې دا ٹول یو گروپ جوڑ کی پو واٹس اپ ونے او چې دا سے پو جون کس تک خبر راشی یا جنگ یا نور سے خبر راشی پو واٹس اپ کی یو میسیج ہو کی ٹول بازی رینو گورا سمر خون کی
1: خبر
0: بالکل
1: وعلیکم
0: السلام مننه خوشحال اوسه.